0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026 પર સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કર્ણાટકના બેંગલુરૂમાં HALના વિમાનો અને હેલિકોપ્ટર ભારતીય વાયુસેના અને પવનહંસને સોંપશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું કે એઆઈ ભારતના ખેડૂતો અને ગ્રામીણ સમુદાયો સુધી પહોંચવું જોઈએ. યુરોપિયન સંઘ યુક્રેનને મિસાઇલો અને ડ્રોન ખરીદવા માટે વધારાની 30 કરોડ યુરોની સહાય પૂરી પાડશે. અને બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026 પર સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. ગૃહમંત્રાલયના અધિકારીઓ વિધેયકની જોગવાઈઓ અંગે સમિતિને માહિતી આપશે. સાંભળીએ એક અહેવાલ.
1: संसद के दोनों सदनों ने 12 अगस्त को विदेशी अंशदान विनियमन संशोधन विधेयक 2026 को आगे विचार के लिए संयुक्त संसदीय समिति को भेजने की मंजूरी दी थी. यह विधेयक विदेशी अंशदान विनियमन अधिनियम 2010 में संशोधन से जुड़ा है. इसका उद्देश्य विदेशी अंशदान के इस्तेमाल में पारदर्शिता और जवाबदेही बढ़ाना है. समिति को शीतकालीन सत्र के पहले सप्ताह के अंतिम दिन तक अपनी रिपोर्ट सदन में पेश करनी है. विष्णु की रिपोर्ट के साथ समाचार कक्ष से कौशलेंद्र.
0: संरक्षण मंत्री राजनाथ सिंह आज कर्नाटक

0: ઇન્ટેલિજન્સ એઆઈ ફક્ત મોટી ટેક કંપનીઓ સુધી જ નહીં પરંતુ ભારતના ખેડૂતો, નાના વ્યવસાયો અને ગ્રામીણ સમુદાયો સુધી પહોંચવું જોઈએ. સિએટલમાં આઈડિયાઝ ફોર ઇન્ડિયા ફોરમમાં 40 વધુ ભારતીય અમેરિકન ટેકનોલોજી વેપારીઓને સંબોધતા શ્રી નડેલાએ ઉદ્યોગને વ્યાપક એક્સપ્રેસ, રાષ્ટ્રીય ડેટા સાર્વભૌમત્વ અને માનવ દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી. અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું કે એઆઈની સફળતા સમાજને તેનાથી થતા ફાયદાઓ દ્વારા માપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસેવા દ્વારા દેશ સેવાના મંત્ર અને નિરંતર પ્રતિબદ્ધતાથી જાહેર સેવાના 25 પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રસંગે અમે સેવા સંકલ્પ અભિયાનની વિશેષ શ્રેણી પ્રસારિત કરી રહ્યા છે. આ કડીમાં આજે અમે માહિતી આપી રહ્યા છીએ સ્વચ્છતા અભિયાન વિશે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ આ અભિયાન હેઠળ ઝારખંડના 91% વધુ ગામડાઓને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. દરેક નાગરિકને સ્વચ્છતાને તેમની આદતો અને મૂલ્યોનો ભાગ બનાવવાનું આહવાન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્વચ્છતા એ ફક્ત એક કાર્યક્રમ નથી, તે આપણા જીવનનો એક ભાગ બનવો જોઈએ.
2: સાથીઓ, સ્વચ્છતા કોઈ એક દિન કા કામ નહીં હૈ, સ્વચ્છતા તો જીવન જીને કા તરીકા હૈ. દેશ મેં કરોડો શૌચાલય બનાએ ગયે, ભારત કો ખુલે મેં શૌચ સે મુક્ત કરાયા ગયા, સાર્વજનિક સ્થાનો કી સ્વચ્છતા કે લિયે અભિયાન ચલાએ ગયે, સફાઈ હમારી જીવન શૈલી કા હિસ્સા બને ઇસકે લિયે અલગ અલગ ઇનિશિયેટિવ શરૂ કિયે ગયે.
1: રાંચીમાં ગ્રામીણ મહિલાઓ જેમણે સ્વચ્છ ભારત મિશનનો સીધો લાભ મેળવ્યો તેઓએ તેમના વિસ્તારોમાં થયેલા નોંધપાત્ર ફેરફારો પર ખુશી વ્યક્ત કરી.
3: મેરા નામ નિરૂપમા તિગ્ગા હૈ, મેં નગડી પ્રખંડ કે સપારમ ગાંવ કી રહેને વાલી હું. સ્વચ્છ ભારત કે તહત જો શૌચાલય ગાંવ મેં દિયે વો બહુત હી લાભકારી સિદ્ધ હુએ. પહેલે તો ઇસ ગાંવ મેં બહુત શૌચાલય નહીં રહેને કે કારણ બહુત પરેશાનિયા, બહુત બીમારિયા હોતી થી, પરંતુ અભી જબ સે શૌચાલય મિલા હૈ સભી કો સુવિધા હોતી હૈ.
1: સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ આ વર્ષે ઝારખંડમાં 5,000 વધુ સ્વચ્છતા લક્ષ્ય એકમો અને કચરાથી સંવેદનશીલ સ્થળોએ મોટે પાયે સફાઈ કરવામાં આવી છે. સ્વચ્છતા દ્વારા સમૃદ્ધિના સંકલ્પને વાસ્તવિકતામાં પરિવર્તિત કરીને વિકસિત ભારત 2047ના પાયાને પણ મજબૂત બનાવાયો છે. મિતલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભૂટાનના વિકાસ લક્ષ્યો અને પ્રાથમિકતાઓ માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી. ભૂટાનની તેમની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે ભૂટાનના વિદેશમંત્રી લિમ્પો ડીએલ ધુંગ્યાલ સાથે દ્વિપક્ષીય સહયોગ અને પરસ્પર ચિંતાના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના તમામ પાસાઓની સમીક્ષા કરી. બંને પક્ષોએ ભારત ભૂટાન ભાગીદારીને મજબૂત બનાવવામાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ભૂટાનના રાજા જિંગમે ખેસર નામ વાંગચુક અને પ્રધાનમંત્રી દાશો સેરિંગ ટોપકેને પણ મળ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. યુરોપિયન સંઘ યુક્રેનને મિસાઇલો અને ડ્રોન ખરીદવા માટે વધારાની 30 કરોડ યુરોની સહાય પૂરી પાડશે. યુરોપિયન સંઘ ઇયુના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાત કર્યા બાદ આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે રશિયન આક્રમણ વચ્ચે ઇયુ યુક્રેનની સાથે છે. ઇયુએ તેના યુક્રેન સપોર્ટ લોન હેઠળ પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ માટે ભંડોળને પણ મંજૂરી આપી છે. હવામાન વિભાગે આજે બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, કર્ણાટક અને લક્ષદ્વીપમાં પણ ભારે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. આગામી 2 દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, પૂર્વોત્તરના કેટલાક ભાગો અને આંદામાન નિકોબાર ટાપુઓમાં પણ આવું જ હવામાન રહેવાની શક્યતા છે. ભારત અને નેપાળે બંને દેશોના ઉત્પાદનો માટે બજાર પહોંચ વધારવાના પગલાં અંગે ચર્ચા કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે પૂર્ણ થયેલી અનધિકૃત વેપારને નિયંત્રિત કરવા માટે વેપાર, પરિવહન અને સહકાર પરની આંતર સરકારી પેટા સમિતિની 2 બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રાદેશિક મત્સ્ય ઉદ્યોગ વેપારમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. મૂળ બાંગ્લાદેશથી આયાત કરાયેલ હિલસા માછલી હવે ભારતમાંથી બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર છેલ્લા 2 મહિનામાં ભારતમાંથી બાંગ્લાદેશમાં

0: આશરે 500 ટન હિલ્સા માછલીની નિકાસ કરવામાં આવી છે. સાંભળીએ એક અહેવાલ.
1: केंद्रीय अंतर्देशीय मत्स्य अनुसंधान संस्थान के अनुसार पिछले 2 महीनों में भारत से करीब 500 टन हिल्सा बांग्लादेश भेजी जा चुकी है. कारोबारियों को जल्द ही 150 से 200 टन अतिरिक्त हिल्सा निर्यात होने की उम्मीद है. निर्यात की गई हिल्सा की बड़ी मात्रा गुजरात के भरूच से भेजी गई है, जबकि कुछ खेप पश्चिम बंगाल के हावड़ा स्थित थोक मछली बाजार से बांग्लादेश पहुंची है.
0: જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ઓપરેશન સોહન દરમિયાન જૈશના 2 આતંકવાદીઓને ઠાર કરવા બદલ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્માએ વ્હાઇટ નાઇટ કોર્પ્સની પ્રશંસા કરી છે. ઉધમપુર જિલ્લાના મજતલા વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના સહયોગથી હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં જૈશના 2 આતંકવાદીઓને ઠાર કરાયા હતા અને આતંકવાદી સંગઠન માટે કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. શસ્ત્રો અને દારૂગોળો પણ જપ્ત કરાયા હતા. અમેરિકાએ ક્યુબાના નિકલ ખાણકામ ઉદ્યોગ અને લશ્કરી સંશોધન સંસ્થાઓને નિશાન બનાવીને ક્યુબાની 8 સંસ્થાઓ અને 3 લશ્કરી અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાએ ક્યુબા સરકાર પર સામાન્ય નાગરિકોને લાભ આપવાના બદલે ખનિજ આવકનો ઉપયોગ તેના સુરક્ષા ઉપકરણને જાળવવા માટે કરવાનો આરોપ મૂક્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: विदेश मंत्री मार्को रूबियो ने कहा है कि क्यूबा सरकार दशकों से देश के संसाधनों को एक सीमित और भ्रष्ट सैन्य अभिजात वर्ग के हाथों में पहुंचाती रही है. इन प्रतिबंधों के तहत नामित पक्षों की अमेरिका में मौजूद या अमेरिकी नागरिकों के नियंत्रण वाली संपत्ति और संपत्ति में हितों को प्रतिबंधित कर दिया गया है. समाचार कक्ष से विकास नापा.
0: વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026 પર સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક આજે યોજાશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કર્ણાટકના બેંગલુરૂમાં HALના વિમાનો અને હેલિકોપ્ટર ભારતીય વાયુસેના અને પવનહંસને સોંપશે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કહ્યું કે એઆઈ ભારતના ખેડૂતો અને ગ્રામીણ સમુદાયો સુધી પહોંચવું જોઈએ. યુરોપિયન સંઘ યુક્રેનને મિસાઇલો અને ડ્રોન ખરીદવા માટે વધારાની 30 કરોડ યુરોની સહાય પૂરી પાડશે. અને બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ અને રાજસ્થાનમાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણી મુંબઈ, ગૌરી દેશમુખ રાષ્ટ્રીય બાતમ્યા દેતા હે. ઠળક બાતમ્યા.

0: जय जय जय श्री गणेश। मित्रों, गीत में शब्दों हता रस्तो एवो देखाड़ो के लागे नहीं ठेस। घणा लोग एवं कहता होय छे के भले रस्तो केटलो पण विकट होय पण एटली सद्बुद्धि अने एटली शक्ति आपजो के ए रस्तो अमे खूब आराम थी पार करी शकीए। એટલે દરેકની ગણેશ પાસે માંગવાની રીત જુદી છે। અને બિપિન, આજનો કાર્યક્રમ આપણે શરૂ કરીએ એ પહેલાં ગણપતિજીઓને કાલે આવ્યા હોય એવું જ લાગે છે।
1: બિલકુલ।
0: અને આજે 5 દિવસનું વિસર્જન છે, એટલે થોડી જ વારમાં વિસર્જન શરૂ થઈ જશે। સાંજે વિસર્જન શરૂ થઈ જશે અને આજે 5 દિવસના ગણપતિ જશે। આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી। ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે
1: આરજે બિપિન મેવાડા
0: અને હું તરુલતા કરોડિયા। તમામ મિત્રોને અમારા બંનેના સહસ્ને નમસ્કાર અને જય શ્રી ગણેશ।

0: મિત્રો, શાંત જરૂખો આજે બિપિનને પણ દેખાયો હોય એવું લાગે છે. કોઈ વાટ નિરખતી રૂપની રાણી આજે દેખાઈ નથી એવું લાગી રહ્યું છે, અને એનું મન પણ સૂનું સૂનું અને વસમું વસમું થઈ ગયું હોય એમ આવ્યો છે, ત્યારથી વિચારોમાં ડૂબી ગયો છે. તો કયો જરૂખો જોઈને આવે છે બિપિન?
1: ના બેન, એવું તો કંઈ નથી.
0: તો આ ભાઈની જે શાંત જરૂખેની દશા હતી એ તો તારી નથી ને?
1: ના ના, એવું નથી. બસ એક નાની વાત છે જે ક્યાંક ને ક્યાંક મનમાં અટકી ગઈ છે અને એ ઘૂમરાયા કરે છે.
0: ઓ, આવું કરવાનું? ગીત ગુર્જરી કાર્યક્રમ હતા, એન્જોય કરવાનું હોય, ગીતો સાંભળવાના હોય, આમ વાતને ઘૂમરાવાની થોડી હોય. આટલા સરસ સરસ ગીતો વાગતા હોય, એ નાની વાત તો સ્ટુડિયોની બહાર મૂકીને આવી જવાની.
1: બરાબર.
0: તો કઈ વાત છે એ? કહી શકાય એવી છે કે પછી દબાવવાની છે?
1: ના, એવી કોઈ વાત નથી, ના દબાવવાની કે ના કહેવાની. પણ બસ છે કે ખાલી એક નાની વાત છે કે આમ જ આમ એક મગજમાં આવી ગયું, હવે એને ચાલ્યા જ કરે છે.
0: હા, એટલે તારી સોય એક જગ્યા પર અટકી છે અને એ સોયને મારે હટાવવાની છે, એવું? તો
1: પ્રયત્ન કરો તમે.
0: હા, એટલે એવું થાય આપણી સાથે ઘણી વખત થતું હોય છે. આપણે કોઈ ગીત સાંભળીએ ને આખો દિવસ મગજમાં એનું એ જ ગીત ચાલતું હોય.

0: એટલે જ તો કહે છે કે સવારે જયારે ઘરથી નીકળો ને ત્યારે ઝઘડા કરીને નહીં નીકળવાના, કારણ કે પછી આખો દિવસ ટેન્શનમાં જાય. એટલે મારા ઘરે છે ને, અમારા ઘરમાં છે ને એવું છે કે જતી વખતે યા તો ભગવાનનો ફોટો જુઓ, યા તો મા બાપને ચરણ સ્પર્શ. એટલે તમે નીકળો ત્યારે મમ્મી પપ્પા જો સૂતા હોય તો તમે ચરણ સ્પર્શ કરવા ન જઈ શકો, બાકી એમના મોઢા જોઈને નીકળવાનું, એટલે તમારો દિવસ સારો જ જાય.
1: બિલકુલ સાચી વાત છે.
0: એટલે આ જે તારી નાની વાત છે એને જો તું બહાર નહીં કાઢે ને તો એ મોટી વાતમાં પરિણમશે, પછી એ ચિંતાનો વિષય બનશે, પછી મગજને ટેન્શન થશે, પછી તારું માથું દુખશે, પછી તને ગુસ્સો આવશે, એ ગુસ્સો તું બીજા પર ઉતારીશ અને પછી એનું પરિણામ એ થશે કે સામેવાળી વ્યક્તિ ગુસ્સે થશે, પછી એ રિસાઈ જશે, પછી તારે મનાવવા જવું પડશે. હવે આટલી મોટી જંજાળ કરવા કરતાં વાતને કાઢી નાખવાની ને?
1: એ સાચી વાત છે એકદમ.
0: હા એટલે આ સાચી વાત છે, પેલી નાની વાત છે, હવે કઈ વાત પર કઈ વાત કરું એ સમજાતું નથી, એના કરતા આપણે ગીત સાંભળીએ.
1: તો ચાલો સાંભળીએ આ ગીત.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना अने न्यूज ऑन एआईआर आ मोबाइल एप्लिकेशन पर एकदम खरा सोना जेवो कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में अपनी साथे छे बिपिन मेवाड़ा, जे विचारों में गूंचवायेलो छे अने एना मगज में कंईक नानी वात क्यारनी सवारथी घुमराई रही छे अने हूँ तरुलता करोड़िया प्रयत्न करी रही छु कि ए जे नानी वात घुमराई रही छे एने आपणे बहार फेंकीए। तो मित्रों बिपिननी मदद तो करवी पड़शे ने, तो फोन उपाड़ो ने, नंबर है 0224515134, 0224515134। अने जो तमने पण कोई आवो अनुभव थयो होय के सवारथी एक ज वात मगज में चाल्या ज करे छे, तमे केटलो ए प्रयत्न करो परंतु वात तमारो पीछो नथी छोड़ती, जो आवो अनुभव थयो अने तो पण फोन उपाड़ो अने फोन करो। अने हाँ, तमारा फरमाइशी गीतो क्यारे वागशे फोन करो ने, એટલે તમારા ફરમાઈશી ગીતો પણ વગાડીએ। અચ્છા બિપિન, મને એક વાત કર, મોબાઈલમાં જ્યારે હું રીલ જોતી હોઉં છું ને, ત્યારે સમજો મેં તુલા રાશિ પર જોયું એક રીલ, પછી કન્ટિન્યુ મને તુલા રાશિ, અરે મારે નથી જાણવું તુલા રાશિનું શું થવું છે, આ તો એક રીલ સામે આવી અને મેં જોઈ લીધી, પણ પછી તુલા રાશિ જ કન્ટિન્યુ થઈ જાય, એટલે એ લોકોને શું ખબર પડી જતી હોય છે કે મારે આવી રીલ જોવાની હોય છે?
1: સાચી વાત છે કે જે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની ડિઝાઇન જ એવી રીતે કરાય છે કે પ્રેક્ષકને જે ફર્સ્ટ રીલ જોઈ છે, જે પહેલી એની સામે રીલ આવી, માની લો તમે એને પૂરી જોઈ કે 40 સેકન્ડ કે જે 50 સેકન્ડ સુધી જોઈ, તો જે એઆઈ છે એને મેસેજ જાય છે કે આ વ્યક્તિ, આ પર્ટિક્યુલર વ્યક્તિને એ રીલો ગમે છે, અથવા એ જે કન્ટેન્ટ જોઈ રહ્યો છે જે પ્રકારનું છે એને વધારે ગમી રહ્યું છે, એટલે બીજું
0: એક પ્રકારના પછી વિડીયો આવે એક પ્રકારની રીલ મોકલતા, અને મારે જોવું નથી હોતું, એ તો આમ જતા જતા જતા જરાક રોકાઈ ગઈ હોય છે જગ્યા, અરે તુલા રાશિનું શું થવાનું છે લાવને જાણી લો, એલ્ગોરિધમ
1: કહેવાય છે, જે સોશિયલ મીડિયામાં આજકાલ એલ્ગોરિધમ આપણે જોઈએ છે કે તમે રીલ ઉપાડો અને કોઈક જો અરે આને નવી ગાડી લીધી, તમારી રીલ સામે આવી ગઈ તમારી સામે, હવે તમે એ રીલ થોડી વાર જોઈ કે સારું લાગ્યું તમને કંઈ, તો એઆઈ ને તો એ જ જશે કે આ માણસને આ વસ્તુ સારી લાગી રહી છે ગાડીઓ, એટલે ગાડીના જ પછી તમને મોકલ્યા કરશે, નવી નવી ગાડી બજારમાં કઈ આવી છે,
0: તો આવું જ કંઈ આપણા મગજનું પણ છે,
1: બિલકુલ સાચી વાત,
0: એટલે ચિંતા એક આવી એટલે પછી ચિંતાની જ રીલો આવ્યા કરે,
1: સાચી જ વાત છે, આ એક ચોખ્ખું જીવ વિજ્ઞાન છે, આપણું મન ખાસ કરીને એનો એમિગ્ડાલા નામનો એક ભાગ હોય છે જે નાનામાં નાનો, એ આપણને સુરક્ષિત રાખવા માટે સતત સંભવિત જોખમો આસપાસ શોધતો રહે છે। આદિમાનવના જમાનામાં જેમ જંગલી જાનવરોથી બચવા માટે મગજ ખતરો પહેલેથી કલ્પી લેતું, આજે જંગલ નથી રહ્યું પણ આપણું મન ઓફિસના ઈમેલ, મોડું થતું પ્રેઝન્ટેશન કે કોઈ એક નાના મેસેજમાં પણ એ જ ખતરો અનુભવે છે। અરે માની લો મેં બોસને એક મેલ કર્યો, બરાબર, હવે બોસે હજુ એનો જવાબ નથી આપ્યો, તો મારું મન શરૂ થઈ જશે, અરે બોસને કેવું લાગ્યું હશે, કંઈક મેં ઈમેલમાં ખોટું તો નહીં લખી નાખ્યું એ, પણ એવું કશું જ નથી, બોસ બિઝી હતા, એમણે મેસેજ નથી જોયો, બસ ધેટ્સ ઇટ હતું,
0: એટલે

0: એ બે પ્રકારનું છે કે આપણે તો પહેલાં એવું જે થઈ ગયું છે એના વિશે વિચારે કે કા મેં આવું કર્યું હોત તો કદાચ આવું થઈ ગયું હોત, અથવા ભવિષ્યનું છે કે કદાચ હું આમ કરે, એટલે આ જ વચ્ચે મન
1: અટવાયા
0: અટવાયા
1: કરે
0: કરે છે
1: એના
0: અને
1: કરતા.
0: વર્તમાનમાં નથી રહેતું.
1: પણ વર્તમાનની ખુશી તો જતી રહી ને,
0: એ
1: કારણ
0: તો
1: કે
0: નથી
1: આજે જે
0: જતી.
1: વર્તમાન છે એ થોડીક પળો પછી ભૂતકાળમાં જવાનું છે, એટલે આજે જે મેં વર્તમાન જીવ્યું નથી એને હું ભૂતકાળમાં યાદ કર્યા કરીશ,
0: એ
1: તો
0: તો
1: એનો
0: નથી
1: શું
0: જતી.
1: મતલબ છે?
0: એનું એ છે કે આપણે સવારથી ઉઠીએ ત્યારથી જ આપણે ઘણા બધા પ્રેશર સાથે ઉઠીએ છીએ, અને એમાં પણ તમે ઉઠતા વેંત જ સીધું મોબાઈલ સ્ક્રીન જુઓ છો, એટલે ઢગલો બંધ તમને પહેલાં તો માહિતીનો ભંડાર તમારા મગજમાં ખોસી
1: ખલવાય છે.
0: દેવામાં, એટલે એ થઈ ગયું. આસપાસનું તમારું જે માહોલ હોય એ પ્રમાણે નવી માહિતી તમે, એટલે સતત તમારા મગજમાં પ્રેશર વધતું જ રહે છે. આના કારણે તમે શું કરો, ભૂતકાળ અને ભવિષ્યમાં અટવાયા રહો છો. એટલે શાંત મગજ જ હંમેશા વર્તમાનમાં રહી શકે,
1: અને શાંત મગજ માટે મેડિટેશન કરવું જોઈએ,
0: એ પણ સાચી વાત છે.
1: ધ્યાન કરવું
0: ધ્યાન
1: જોઈએ,
0: કરવું જોઈએ,
1: તમને જે ગમે એ વસ્તુ કરવી જોઈએ,
0: બરાબર છે,
1: તમારા શોખ પૂરા કરવા જોઈએ,
0: બરાબર છે,
1: ગીતો સાંભળવા જોઈએ,
0: એકદમ સાચી વાત
1: ક્યાંક ફરવા જવું જોઈએ. એક ઝરૂખો શાંત હોય તો બીજા ઝરૂખે જવું જોઈએ,
0: છે.
1: ગીત સંભળાવીએ.
0: ચાલો.

0: અહીંયા આવ્યા પછી કોમ્પ્યુટર બંધ થઈ ગયા. રસ્તામાં જ્યારે આવતો હતો ત્યારે ટ્રેન ચૂકી ગયો, ત્યાર પછી ટ્રાફિક પર ટેક્સી તારી અટકી ગઈ.
1: સાચી વાત.
0: ત્યારે શું થાય? આવું બધું બને ત્યારે શું બને?
1: આવું બધું બને ત્યારે બસ એમ જ થાય કે આજે તો મારું
0: દિવસ
1: ખરાબ છે, લક જ નથી, મારો દિવસ જ ખરાબ છે. આને માટે તમે જો એક માની લો કે હવે એક ગૃહિણી છે ઘરમાં, બરાબર. હવે સવાર સવારમાં એક કામે વળગે અને કિચનમાં માની લો દૂધ ઉભરાય છે, સાવ નાની બાબત, પણ હવે એને એના મનમાં નવા પ્રશ્નો ઉદ્ભવે તરત જ. બાળકોની સ્કૂલ બસ છૂટી જશે તો સાંજની રસોઈની ચિંતા આવી જાય, ઓફિસ નીકળવાની ઉતાવળ પાછી જોડાયેલી હોય. દૂધ એટલી નાની ઘટના છે પણ એની પાછળ ઘણા બધા વિચારો,
0: ઘણા બધા વિચારો છે, કારણ કે એને આગળ જઈને એક ટ્રેન પકડવાની છે. અત્યારે દૂધ ઉભરાઈ ગયું છે એટલે ગેસ સાફ કરવાનો છે, બરાબર. ત્યાર પછી એનું આગળનું જે બધું ડિસ્ટર્બ થઈ ગયું ટાઈમ ટેબલ, એને એ જ ટ્રેન પકડવું છે જેમાં એની ફ્રેન્ડ્સ એની જગ્યા રાખી છે. હવે આ હંસાબેન ઠાકરનો જે ફોન હતો એ કાલથી ચિંતિત છે કે આપણે જે કાર્યક્રમ કર્યો એમાં થોડા થોડા મુખડા સંભળાવ્યા અને આપણે ગીતો ઓળખવા માટે કહ્યું. હવે ગીત ન ખબર પડી તો એ વિચારો હજી સુધી ઘૂમરાયા કરે છે કે મને જવાબ કેમ ન આવડ્યો, હજી મેં પ્રયત્ન કર્યો હોત તો. પણ શું જરૂર છે? આ કોઈ સ્પર્ધા નથી, આ કોઈ કોમ્પિટિશન નથી. આને માત્ર મનોરંજન તરીકે જો તમે લેશો તો આવી કોઈ જ વાત મગજમાં રહેશે નહીં.
1: પણ એ એના માટે પણ છે કે જો પ્યાલો ભરેલો હોય આપણો, બરાબર, હવે તમે એમાં સહેજ એક ટીપું વધારે નાખો તો પ્યાલો છલકાઈ જવાનો છે. તો સેમ એવું જ છે કે આપણું મગજ સવારથી એટલી બધી માહિતી સાથે ભર્યું હોય, છલોછલ હોય, કે એક નાની સરખી બાબત પણ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે.
0: એટલે શ્રોતા મિત્રોને ખાસ કહેવાનું કે અહીંયા પૂછાતા પ્રશ્નોના જવાબ ન આવડે તો તમારે રિલેક્સ થઈ જવાનું, અને પ્રશ્નનો સાચો જવાબ શું છે એ જાણી લેવો,
1: બરાબર.
0: પરંતુ એના માટે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. ટેન્શન શા માટે લેને કા, ઇધર મનોરંજન હૈ, ગાને હૈ, ગાને સુનાઓ. ચલો બિપિનજી,
1: તો ચલો સાંભળીએ આ ગીત.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી. બિપિન, એવું બને કે તું ગીત ગુર્જરી કરવા માટે આવે, સ્ક્રિપ્ટ ઘરે ભૂલી આવ્યો,
1: બરાબર,
0: શું વાત કરવાની છે હવે યાદ નથી, કારણ કે ઓફિસમાં સતત કામ કરીને દોડીને અહીંયા આવ્યો છે.
1: સાચી

0: तुम्हारी शर्ट मेरी शर्ट से सफेद कैसे?
1: रिंग रिंग
0: नो बोलाय, कारण के आपने तो सरखामणी ज करवानी छे ने एक बीजानी साथे। हां के तारू केम मारा करता वधारे सारू,
1: એટલે સફાઈ કરું છું,
0: હા એટલે વધારે બ્રશ મારે છે એમ। એટલે ઘરમાં જ આપણા પહેલા તો સરખામણી શરૂ થઈ જાય, બાળકો એકબીજાની સાથે સરખામણી કરે, દેરાણી જેઠાણી હોય તો એકબીજાની સાથે સરખામણી કરે, સાસુ વહુ હોય તો મારા જમાનામાં આમ ને તારા જમાનામાં આમ,
1: બરાબર છે,
0: બરાબર, પછી પાડો

0: પક્ષીઓ સાથે સરખામણી થાય. હવે શેરીમાં કોઈકને ત્યાં કંઈક હોય તો સરખામણી થાય, અહીંયા સુધી તો ઠીક, પણ હવે તો ગ્લોબલ સરખામણી થાય છે ભાઈ.
1: સાચી વાત, કારણ હવે આપણે સ્માર્ટફોનની સ્ક્રીન પર જ આખી દુનિયા જોઈ રહ્યા છીએ,
0: અને આ સરખામણીમાંથી પણ મનમાં ચિંતાનો કીડો આવે છે.
1: એકદમ સાચી વાત છે,
0: કારણ કે મન ચિંતિત ક્યારે થાય, આની પાસે મારા કરતાં વધારે સારું કેમ.
1: બરાબર, તમે જેમ હમણાં કહ્યું કે મેં એક રીલ જોઈ ગાડીવાળી, હવે માની લો કે હું જ જોતો હોય અને મારા કોઈ દોસ્તે અથવા કોઈ સહપાઠી જે મારી સાથે જ કામ કરે એણે ગાડી ખરીદી, હવે એણે તો એના આનંદનો પ્રસંગ એણે જણાવ્યો કે મેં ગાડી લીધી નહીં, પણ મારા મનમાં કે મારે કરતાં આગળ વધી ગયો અને હું તો અહીંયા ને અહીંયા જ છું, એટલે મારામાં જ કશીક કમી છે, હું જ ક્યાંક હજી પાછળ છું, આવું લાગવા માંડે સતત.
0: અને પછી વિચારોની ઘુમરાઈ ચાલુ થાય, ચક્રાવે ચડી જાઓ તમે.
1: બરાબર છે,
0: અને પછી હવે શું કરું કે હું આના કરતા આગળ વધું.
1: બરાબર છે,
0: એની લીટીને નાની કરી નાખો ને મારી લીટીને મોટી કરી નાખું, પણ એ લીટી મોટી કરવામાં કેટલી રાત તો ચિંતામાં જાય, રાતના એ ઊંઘમાં બડબડતા હોય, ઊંઘ હરામ થાય, ઊંઘ આવે નહીં, મૂડ ખરાબ થાય, અને સતત સરખામણી ચાલ્યા કરે.
1: આનું કારણ એ જ છે કે આપણે સામાજિક પ્રતિષ્ઠાની ચિંતા કરીએ, ફિયર ઓફ મિસિંગ, કે હું કોઈકથી છૂટી તો નથી ગયો, જે લોકો બધું કરી રહ્યા છે મારામાં કશી એવી કમી તો નથી કે હું એના કરતાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયો છું. એટલે પહેલાંના જમાનામાં આપણી ખાલી કહેવાય ને કે કબીલા સાથે અથવા પાડોશી સાથે હતી, પણ હવે જ્યારે આપણે સોશિયલ મીડિયા પર સતત રીલો જોયા કરીએ તો એક પરફેક્ટ લાઈક જે સ્ક્રીન ઉપર 60 સેકન્ડની દેખાય છે એને જ આપણે સત્ય માની બેઠા છીએ, પણ આપણે એ નથી વિચારતા કે એ 60 સેકન્ડની રીલ માટે ઘણા બધા કટ્સ લેવામાં આવ્યા હશે, ઘણી રીતે એને ફોકસ કરીને વિડીયો શૂટ થયો હશે, અને આપણે એ જ જીવનને વાસ્તવિકતા માનીને આપણું જે જીવન, જે ઓરિજિનલ જીવન છે, જે આપણી સિદ્ધિઓ છે, એને ક્યાંક ને ક્યાંક નબળું માની બેસીએ છીએ.
0: તારી વાત તો સાચી છે બિપિન, પણ બિપિન ઘણી વખત એવું પણ થતું હોય છે કે હું લોકોને મારા દુઃખ તો કહેતી નથી,
1: બરાબર,
0: મારી તકલીફો કહેતી નથી,
1: બરાબર,
0: અને મારા ઘરમાં કેટલો કંકાશ કકળાટ કે શું ચાલી રહ્યું છે એ બહારનાને ખબર નથી પડતી.
1: બરાબર છે,
0: બહાર તો હું એક સરસ ચિત્ર બતાવું છું, મારા ચહેરા પર એક સરસ મજાનું સ્મિત હોય છે, કરોડો રૂપિયાનું, હા, એક રૂપિયાનું નહીં, કરોડો રૂપિયા વાળું સ્મિત, એવી ચમક, એમ વાળ બે છૂટા રાખીને આમ મસ્ત આવતા હોઈએ, લાંબસામે વાળાને લાગે અરે કેટલી ખુશ ખુશાલ છે,
1: આની દુનિયા જ પરફેક્ટ,
0: હા, આનામાં તો કોઈ કમી હોય જ ન શકે, કેટલી સુખી, અને મારે આના જેવું બનવું છે. અરે પણ પાછળ ખબર જ નથી તમને કે પાછળ શું ચાલી રહ્યું છે.
1: આ જ કમ્પેરિઝન આજે ચાલી જ રહ્યું છે સોશિયલ મીડિયા પર, તમે જો તો તમે એક પરફેક્ટ લિવિંગ કપલને જોતા હો તો એ બધા, તમે જ્યારે રીલ એની જો તો એ બધી પરફેક્ટ સ્ક્રીન જ હોય, કે એમાં સરપ્રાઈઝ આપે એકબીજાને, એકબીજા ક્યાંક ફરવા જઈ રહ્યા છે, કોઈક લેવિશ લાઈફ જીવી રહ્યા છે, અને તમે વિચારો હું તો જૂના કપડાં જ પહેરી રહ્યો છું, હું તો હજી એ જ ઢબે જીવી રહ્યો છું, હું તો ક્યાંય જઈ જ નથી રહ્યો, અને આ કમ્પેરિઝન ચાલુ થઈ જાય
0: અને મન ચક્રાવે ચડી જાય, જેમ તારું ચડ્યું છે આજે. તારી વાત નીકળી કે નહીં મનમાંથી?
1: હવે થોડી થોડી આમ નીકળી રહી છે, કારણ કે આપણે ઘણા બધા મ્યુઝિક સાંભળ્યું, ગીતો સાંભળ્યા, ઘણા મિત્રો સાથે વાતો કરી, તમારી સાથે વાતો કરી રહ્યો છું, એટલે ધીમે ધીમે ત્યાંથી બહાર નીકળી,
0: એટલે 4 વાગ્યા પહેલા નીકળી જશે.
1: એકદમ એકદમ પાક્કું છે,
0: ચાલો ગીત સાંભળીએ.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना न्यूज ऑन AIR आ मोबाइल एप्लिकेशन पर आपनो मनगमतो खरा सोना जेवो कार्यक्रम गीत गुर्जरी कार्यक्रम में आपनी साथे छे बिपिन मेवाड़ा जे कोईक विचारों में गूंचवायेलो छे एना मगज में नानी वात सवारथी गुंभराई रही छे जे हजू सुधी बहार निकली नथी 55% जेटली तो मैं काढ़ी नाखी छे। श्रोता मित्रों आपना प्रयत्नथी पण अर्धी वात तो बहार निकली छे पण हजी अर्धी जवानी बाकी छे ने आपणी पासे हवे मात्र 15 मिनिटनो ज समय बच्यो छे तो आ 15 मिनिट में बिपिन ने આપણે કેટલીક ટિપ્સ આપીએ
1: બરાબર
0: બિપિન તો બિપિન દરેકે દરેક વાતને કંટ્રોલ ન કરવી જોઈએ દરેક વાતનું કંટ્રોલ આપણા હાથમાં રિમોટ દરેકનું છે
1: નથી
0: તારું કંટ્રોલ મારા હાથમાં છે
1: કે
0: મારું કંટ્રોલ તારા હાથમાં છે
1: બિલકુલ
0: નહીં આપણા અધિકારીઓનો કંટ્રોલ આપણા હાથમાં છે
1: નથી
0: જે જે રીતે વર્તવાના છે એ પોતાના સ્વભાવ પ્રમાણે એ જ રીતે વર્તવાના છે
1: બિલકુલ સાચી વાત છે
0: તો પછી એને મન પર દુઃખ લગાડીને બેસી રહેવાનો ફાયદો શું
1: એકદમ સાચી વાત છે એકદમ સાચી હવે કોઈ અનિશ્ચિતતા ખતરા જોઈને જો આવું થયું હોત પ્રમોશન મળવું જ જોઈએ અથવા એવું મેં કર્યું હોત આ બધું અનિશ્ચિત છે એટલે એ વિચારોના ચક્રોમાં ફસાયા વગર આપણે શાંત થઈ જવું જોઈએ અને જે નિર્ણય આપણા હાથમાં નથી
0: એ નિર્ણય ન લેવો જોઈએ
1: પરંતુ એ નિર્ણયને આપણે કઈ રીતે આગળ વધીએ
0: પોઝિટિવ એટલે કે ઇન્ટરવ્યુ કરવા માટે આપવા માટે જવું હોય
1: બરાબર
0: તો આપણે તૈયારીઓ કરીને જવાનું આપણો રિઝ્યુમ બરાબર હોવો જોઈએ એક્સપિરિયન્સ અનુભવ બરાબર હોવો જોઈએ આપણે સવાલો જે પૂછ્યા હોય એની તૈયારી કરીને જ ગયા હોય કે આપણી પોસ્ટ માટે કયા કયા સવાલો પૂછી શકે કે કયા જીકેના સવાલો આવી શકે જો તમે એની તૈયારી કરીને જાઓ તો પછી KBC ની જેમ 5 કરોડ કે 7 કરોડ
1: એટલે
0: એટલું જ આવી જ જાય આપણી પાસે હે ને
1: બરાબર છે હવે તમે માની લો કે તમારા ક્ષેત્રમાં જો અને તમે એમ લાગે છે કે મારો સહપાઠી અથવા મારો કોઈ વિરોધી છે જે આગળ વધી રહ્યો છે તો એમાં કાબિલિયત એમ તમારામાં કંઈ ખૂટી ગઈ છે એવું નથી તમે તમારી સ્કિલને વધારો તમે તમારા જે ક્ષેત્ર છે એનું માહિતી વધારો અને એમાં કઈ રીતે તમે કામ સરળતાથી વધુ કરી શકો એ જો એટલે તમારું પ્રમોશન ને બધું જ થશે
0: પણ આજે માહિતીઓનો મારો થાય છે ને એમાં પણ સ્પેસ આપવાની જરૂર છે
1: એ બરાબર છે
0: કારણ કે આખો દિવસ સવારે તમે ઉઠો તે રાતના તમે સુઓ ત્યાં સુધી તમારા પર જે માહિતીનો બોજો કે માહિતીનો જે ભંડાર આપી રહ્યો છે તમારું સ્ક્રીન એને પણ થોડીક સ્પેસ આપવી જોઈએ એવું નથી લાગતું
1: કે તમે જ્યારે હવે માની લો આપણે કોઈ ટ્રીપ પર જઈએ હવે ટ્રેનમાં જ બેઠા છીએ

0: તો આપણે ટ્રેનમાં બેઠા તો છીએ, પણ માણસોને કે આજુબાજુ સાથે આપણે પરિચય કરતા નથી. આપણે સીધું શું કરીએ, મોબાઈલ સ્ક્રીન, એમાં શું ચાલી રહ્યું છે એ મહત્વ આપીએ છીએ. તો એના કારણે આપણું મગજ સતત કંઈક ને કંઈક ગ્રહણ જ કરી રહ્યું છે. પણ એવું ન થવું જોઈએ, આપણે આસપાસ જોવું જોઈએ. આસપાસ ઘણું બધું ચાલી રહ્યું છે જે વાસ્તવિક છે. એક સ્ક્રીન પર અને આ બે બંનેમાં ફરક આપણે વિચારવો જોઈએ.
1: અને કોઈક બનાવ બને એટલે તને એવું લાગે કે આ મારા કરતા આગળ નીકળી ગયો,
0: બરાબર છે,
1: અથવા તો આણે આમ કર્યું એટલે આમ થયું તો હું પણ આમ કરું,
0: બરાબર,
1: તો એના નક્કર પુરાવા તો પેલા શોધવા જોઈએ.
0: સાચી વાત છે, બિલકુલ, કે તરત જ આપણે કોઈ પણ એક વસ્તુ આપણા મગજમાં આવી તો તરત જ એના વિચારોમાં ગુમરાઈ ન જવું જોઈએ. પેલા શાંત થઈ જવું જોઈએ, પછી વિચારવું જોઈએ કે આ પ્રશ્ન શું છે, અને તાત્કાલિક એના પરિણામ માટે ન ભાગવું જોઈએ. પેલા એકદમ એને પેલા વિચારો કે આ એકદમ મારા માટે જ છે, કે પછી આ ક્યાંયથી મેં ખાલી માત્ર ગ્રહણ કરી લીધું છે.
1: અને જ્યારે નકારાત્મક વિચારો શરૂ થઈ જાય ત્યારે પણ શાંત થવું જોઈએ,
0: બરાબર છે.
1: નકારાત્મક વિચારોની દિશામાં જો તમે આગળ વધ્યા
0: તો નકારાત્મક વિચારો બીજો, ત્રીજો, ચોથો
1: વિનાશની તરફ લઈ જશે. એટલે જ્યાં સુધી તમે શાંત ન થાવ ત્યાં સુધી સકારાત્મક વિચારોની બારી નહીં ખુલે.
0: અને સકારાત્મક થવા માટે તમારે કોઈક એવી જગ્યાએ જવું પડશે, અથવા એવી કોઈ જેમ કે પુસ્તકો છે, તો પુસ્તકો એક સારો મિત્ર તરીકે હોય જ શકે છે. તમે કોઈ સારા પુસ્તકો વાંચી શકો, કોઈ સારું મ્યુઝિક સાંભળી શકો, અથવા તમારા કોઈ એવા સ્નેહી પરિજનો હોય, મિત્રો હોય, એની સાથે તમે વાતચીતનો દોર આગળ વધારી શકો. અથવા તમારા ફેમિલી જે છે, પહેલું તો એમનો જ, એમની સાથે તમે સમય વિતાવો.
1: પણ ફેમિલીમાં તો પણ એ નકારાત્મક વિચારો જ્યારે શરૂ થાય ત્યારે એમ જ આવે છે કે મને તો કોઈ સમજતું જ નથી.
0: એટલે જ આપણે મિત્ર પાસે જવું જોઈએ,
1: મિત્ર પાસે જવું જોઈએ. મિત્રમાં કોમ્પિટિશન આવી કે આ કોઈકને કહી દેશે, આનો ખાસ હું, આ રાહુલ મારો મિત્ર છે, પણ રાહુલનો મિત્ર અજય છે, એટલે રાહુલ અજયને વાત કરશે. હવે અજયનો મિત્ર વિનિત છે,
0: બરાબર, એટલે સર્કલ પર સર્કલ.
1: હા, એટલે રાહુલને વાત કરતા મને તો ડર લાગે,
0: બરાબર.
1: એટલે આ ડરનો પણ કંટ્રોલ કરવો જોઈએ આપણે.
0: એકદમ સાચી વાત છે કે આપણે જે
1: વિશ્વાસ
0: આપણામાં પહેલા તો પેદા કરવો જોઈએ કે હું આ કરી શકીશ. જેમ બધા કરી શકશે તો મારામાં એવી કોઈ એવું નથી કે એના કરતાં કંઈ ઓછું છે. બસ ખામી જ છે કે હું પોતાની જાતને એક સ્કિલ નથી કરી રહ્યો.
1: અને બીજી વસ્તુ કે તમે રાહુલને ભલે ન કહો, પોતાની સાથે વાત કરી શકો, તમે ડાયરી લખી શકો,
0: બરાબર છે, તમે ડાયરી લખો, તમે
1: પોતાની સાથે વાત કરો. તમારી શંકાના નિવારણ માટે પણ અનેક પ્લેટફોર્મ છે,
0: બરાબર છે,
1: તો એ પ્લેટફોર્મ પર જાઓ.
0: એટલે
1: પણ અત્યારે પ્લેટફોર્મ છે ગીતનું,
0: ચાલો સાંભળીએ ગીત.